શ્રોતો મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે ગુરુવાર, અષાઢ માસ, દિનાંક 4, શક સંવત 1948, એટલે કે તારીખ 25 જૂન 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું, જલ્પેશ પાઠક, હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શાળા પ્રવેશોત્સવમાં બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસકામોની મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કૌભાંડમાં અમદાવાદમાંથી 5ની ધરપકડ. સીએ ઇન્ટરમીડિયેટના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતે મધ્યપ્રદેશને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના બે દિવસમાં રાજ્યભરમાં કુલ 17,338 ગામો, 60,184 મહાનુભાવો અને 24,716 શાળાઓ આવરી લઈને કુલ 11.20 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું. ગઈકાલે રાજ્યભરમાં કુલ 8,173 ગામો અને 11,987 શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકાર દ્વારા 847 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા અને કન્યા કેળવણીને વધુ વેગ આપવા માટે રાજ્યની 5,664 જેટલી પ્રતિભાશાળી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કરવામાં આવ્યા. છોટાઉદેપુરના શ્રીથોલ ખાતે શ્રી શાસ્ત્રી વિદ્યાલયમાં માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ આરબી વાઘેલાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને જરૂરી શૈક્ષણિક સામગ્રી અર્પણ કરી તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો મહેસાણા જિલ્લાના અર્બુદાનગર, મેવ, ધાંધુસણ અને પઢારિયા ખાતે પ્રભારી સચિવ જે રંજીતકુમારની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના ઉંબોરા અને ખેરોજ ખાતે રાજ્યકક્ષા મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અંતરિયાળ આદિજાતિ વિસ્તારના બાળકોને ઉત્સાહભેર શિક્ષણના પંથે વાળવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના હળવદમાં સંસ્કાર વિદ્યાલય ખાતે કાયદા વિભાગના ઉપસચિવ રત્નેશ શાહની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લામાં વેડજ, સારોદ અને ઉમરા ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગમેણની ઉપસ્થિતિમાં જંબુસર તાલુકામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. અને નર્મદા જિલ્લામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં ગરૂડેશ્વર તાલુકાની મોટી રાવલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે નાયબ મુખ્યમંત્રી દ્વારા 3,28,00,000થી વધુ રકમના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. આ નાણાં દ્વારા વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ આધુનિક માળખાકીય સુવિધાઓ ઊભી કરાશે, જે યાત્રાધામોના વિકાસ માટે નાણાં ફાળવણીની જાહેરાત કરાઈ.

0: છે તેમાં વલસાડના કોસંબાગ ખાતેના અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, ડાંગ જિલ્લાના સાપુતારા પ્રવાસન સ્થળ, રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સોલાર રૂફટોપ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે, જ્યારે અમદાવાદ જિલ્લાના ભોયણી ખાતે આવેલા મલ્લીનાથજી મહારાજ ઐતિહાસિક જૈન તીર્થ ખાતે યાત્રિકોની સુવિધા માટે પણ ખર્ચ મંજૂર કરાયો છે. વડોદરા જિલ્લાના સિદ્ધનાથ મહાદેવ મંદિરના પૌરાણિક મંદિરના મુખ્ય જીર્ણોદ્ધાર, બોરવેલ, કોટાસ્ટોન ફ્લોરિંગ, સુશોભન દરવાજા અને ઇલેક્ટ્રિફિકેશન સહિતના વિવિધ કામો માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તેવી જ રીતે સુરતના અડાજણ ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સિવિલ તેમજ સોલારના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરફેરીનો મામલો સામે આવ્યો છે. મોડાસા રૂરલ પોલીસે આ પ્રકરણમાં કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગરના માં કોઈ આધાર પુરાવા વગર પિકઅપ વાહનમાં આશરે 300 કટ્ટા લઈ જવાતા હોવાની માહિતી બાદ વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. અરવલ્લી આઈસીડીએસ વિભાગની અરજીના આધારે પોલીસે મુદ્દામાલ અંગે વધુ તપાસ થઈ રહી હોવાની અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ વડા જે ડી વાઘેલાએ માહિતી આપી હતી.
1: નાલાની અંદર ગુજરાત સરકારના 45 બ્લેન્ડેડ કમ્પોઝિટ ફૂડ, જેમાં બાલ શક્તિ છે એની 10 કિલોની 200 બોરીઓ, માતૃશક્તિ છે 10 કિલોની 100 બોરીઓ, સત્વ આટા 10 કિલોની 5 બોરીઓ મળી આવે છે. ગાડીના ડ્રાઈવર શાહરૂખ ખારુસા દિવાન પૂછપરછ કરતા તેઓ એવું જણાવેલ કે આ જે આટાની બોરીઓ છે એ તેઓ મહીસાગર જિલ્લાના વિપુર ખાતે આવેલ, વિપુર તાલુકાના ખાનપુર ખાતે આવેલ બાલભોગ ગોડાઉન માંથી લઈ આવેલ છે. તેમને ઝાકીરભાઈ મેમણ નામની વ્યક્તિને આ માલ આપવાનો હતો એવું તે પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ જણાવેલ છે અને તેની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. લખનૌમાં કોચિંગ ક્લાસમાં બનેલા આગના બનાવ બાદ મહાનગરપાલિકાઓના ફાયર વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ કોચિંગ ક્લાસમાં ફાયરની સુવિધા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત જામનગરમાં 2 ક્લાસીસમાં ફાયરના સાધનોનો અભાવ હોવાના કારણે આ બંનેને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે. તેમજ અન્ય ક્લાસમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપી સૂચના આપી વહેલી તકે ફાયરના સાધનો અને સલામતીના પગલાઓ લેવા અંગે કડક સૂચના અપાઈ હોવાનું ફાયર ઓફિસર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું.
2: માન્ય કમિશનર સાહેબની સૂચનાથી અને AMC સાહેબના માર્ગદર્શન હેઠળ ફાયર શાખાની અલગ અલગ જગ્યાએ જે ટ્યુશન ક્લાસ ચાલતા હોય ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે અને જ્યાં જ્યાં NOC ના જણાતા ત્યાં સીલ મારવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. બાકી NOC હોય અને ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય તો ત્યાં નોટિસ દેવાની પ્રક્રિયા ચાલુ છે. એક લીમડા લેનમાં સીલ માર્યું છે સ્મિતા ક્લાસીસમાં અને બીજું સોમયા ક્લાસીસમાં. બાકી અલગ અલગ સ્થળોએ અમે ચેકિંગ હાથ ધરશું. જ્યાં જ્યાં NOC નહીં જણાય ત્યાં અમે સીલની પ્રક્રિયા કરશું.
0: અમદાવાદમાં પણ ફાયર સ્ટેશનો દ્વારા ટ્યુશન ક્લાસીસમાં ફાયર સુવિધાઓ અંગેની સઘન તપાસ કરાઈ હતી, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિવિધ ફાયર સ્ટેશનો દ્વારા કરવામાં આવેલ ચકાસણી મુજબ પૂર્વ ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 3 તથા મધ્ય ઝોનમાં 2 જેટલી ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તથા અન્ય શૈક્ષણિક એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ પોલીસે નારણપુરા વિસ્તારમાં એક કથિત ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં રાજસ્થાનમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન પોલીસે 17 મોબાઈલ ફોન, 40 ડેબિટ કાર્ડ, 20 સિમ કાર્ડ, 1 લેપટોપ અને 1 રાઉટર જપ્ત કર્યા હોવાની શહેરના ઝોન 1ના DCB ડોક્ટર હર્ષદ પટેલે માહિતી આપી હતી.
3: नारायणपुरा पुलिस स्टेशन इलाके में ऑनलाइन गेमिंग की पर्दाफाश हुआ है. उसमें पुलिस के रेड के दौरान 5 आरोपी पकड़े गए हैं. उनके पास से 17 मोबाइल, 40 बैंक के डेबिट कार्ड, 20 सिम कार्ड बरामद हुए हैं. साथ में 1 लैपटॉप और राउटर भी पकड़ा गया है. ये लोग रेडी अन्ना नाम की वेबसाइट से कस्टमर को ऑनलाइन ट्रेडिंग एंड ऑनलाइन गेमिंग में फंसाते थे. उसके बाद जो रकम आती थी उनके अकाउंट में 40 डेबिट कार्ड वाले बैंक अकाउंट है उसमें ये लोग रखते थे, बाद में कैश विड्रॉल करते थे.
0: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા CA ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં અમદાવાદ સેન્ટરના 3 વિદ્યાર્થીઓનો ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સમાવેશ થયો છે. મોક્ષ રાઠોડનો 5મો અને સ્તુતિ ગોયનકાનો 10મો રેન્ક આવ્યો હોવાનું ICAI અમદાવાદ બ્રાન્ચના ચેરમેન રિંકેશ શાહે જણાવ્યું હતું.
4: ગ્રુપ વન જે અપીયર કર્યું હતું એવા 386 સ્ટુડન્ટને માત્ર ગ્રુપ વનની એક્ઝામ આપી હતી, એમાં 126 સ્ટુડન્ટ પાસ થયા છે, એટલે કે 9.

0: 0.09%. માત્ર ગ્રુપ ટુ ની એક્ઝામ આપી હોય એવા 831 સ્ટુડન્ટ હતા, જેમાં 182 સ્ટુડન્ટ એ પાસ કર્યું છે, એટલે કે ગ્રુપ ટુ માં 21.90% રિઝલ્ટ છે. બંને ગ્રુપ અપીયર કર્યા હોય, 3 પેપર ગ્રુપ 1 ના અને 3 પેપર ગ્રુપ 2 ના, એવા 993 સ્ટુડન્ટ અમદાવાદમાંથી અપીયર થયા હતા, એમાં 65 સ્ટુડન્ટ પાસ થયા છે, એટલે 6.55% છે આ અમદાવાદનું રિઝલ્ટ છે.
1: ભાવનગર ખાતે રમાઈ રહેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ મધ્યપ્રદેશની ટીમને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે રમાયેલી મેચમાં ગુજરાતે મધ્યપ્રદેશની ટીમ સામે 11-2 વિજય મેળવ્યો હતો. મિઝોરમની ટીમે દાદરાનગર હવેલી દમણ દીવની ટીમને 23-0 મોટા માર્જિનથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે પહેલી સેમીફાઇનલ મેચ દિલ્હીની ગોલ હટર્સ અને મિઝોરમની ક્લબની ટીમ વચ્ચે રમાશે. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું પ્રવેશતા વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાને કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 30 જૂન દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારના મળસ્કે 4 વાગ્યા સુધીમાં 13 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યોના અહેવાલ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારામાં 3 ઇંચ કરતાં વધુ, જ્યારે ડાંગ જિલ્લાના આહવા અને સુબીરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનો અહેવાલ છે. આ ઉપરાંત રાજકોટ, બોટાદ, તાપી જેવા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસવાના અહેવાલ સાંપડી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શાળા પ્રવેશોત્સવમાં 2 દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસકામોને મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઇન ગેમિંગ અને ટ્રેડિંગ કૌભાંડમાં અમદાવાદમાંથી 5ની ધરપકડ. સીએ ઇન્ટરમીડિયેટના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતે મધ્યપ્રદેશને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

0: छाया।
1: हाँ जी।
0: पास बैठूं?
1: ना जी।
0: अरे मान जाओ ना।
1: नहीं।
0: अरे रे कहाँ चली, जरा ठहरो ना।
1: बिल्कुल नहीं।
0: तो फिर चली जा मोटी।
1: पागल, तुम सुधरोगे नहीं।
2: શ્રોતા મિત્રો, આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. થોડી જ વારમાં સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ મંચ અંતર્ગત રાજ્યોની 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેની માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. અમેરિકાની ફેડરલ અદાલતે ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદ્યો. આજે વહેલી સવારે વેનેઝુએલા અને જાપાન ધરતીકંપથી ધ્રુજ્યું. આજે સંવિધાન હત્યા દિવસ, કટોકટીથી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સેવાતીર્થ ખાતે પ્રગતિ મંચની 52મી બેઠકમાં 4 રાજ્યોમાં રોડ, ઉર્જા, ઔદ્યોગિક કોરિડોર અને મેટ્રો રેલ ક્ષેત્રોમાં 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેના 4 મુખ્ય માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. આર્થિક વિકાસ, પ્રાદેશિક જોડાણ, ઔદ્યોગિક વિકાસ અને જાહેર કલ્યાણને વેગ આપવાના ઉદ્દેશથી આ પ્રોજેક્ટ્સની સમીક્ષા, સમયમર્યાદા, આંતર એજન્સી સંકલન અને બાકી રહેલા મુદ્દાઓના ઝડપી નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ સંબંધિત મંત્રાલયો અને રાજ્ય સરકારોને અવરોધો દૂર કરવા અને પ્રોજેક્ટ અમલીકરણનું નજીકથી નિરીક્ષણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિન્યાન અને તેમની પાર્ટીને તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. ગઈકાલે બંને દેશોના પ્રધાનમંત્રીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. શ્રી મોદીએ પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસને પગલે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદરૂપ થવા બદલ શ્રી પશિન્યાનનો આભાર માન્યો હતો. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. આ બેઠકમાં 3 મુખ્ય પ્રાથમિકતાઓ, ઉર્જા સુરક્ષા અને ટકાઉપણું, ઉર્જા પહોંચ અને સમાનતા અને ટેકનોલોજી અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બ્રિક્સ સભ્ય દેશોના ઉર્જા મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે. આ વર્ષે ભારતની બ્રિક્સ અધ્યક્ષતા સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ આ વિષયવસ્તુ દ્વારા સંચાલિત છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવા સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્રના મંચનું રાજકારણ કરવાનો આરોપ લગાવતા ભારતે કહ્યું કે સહ અધ્યક્ષ તરીકે તટસ્થતા જાળવવાને બદલે પાકિસ્તાને તેના પદનો દુરુપયોગ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે જમ્મુ અને કાશ્મીર પર ભારતના વલણને પુનરાવર્તિત કર્યું હતું.
1: मैं पाकिस्तानी पक्ष की टिप्पणियों का उल्लेख करता हूं। यह हैरान कर देने वाला है कि ऐसे मंच पर जहां राजनीतिक मुद्दों पर संतुलित और निष्पक्ष चर्चा की उम्मीद की जाती है ऐसी बातें कही गईं। मैं दोहराना चाहता हूं कि जम्मू कश्मीर पूर्ण रूप से भारत का घरेलू मामला है।
0: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજે બ્રિટનના લંડનની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જવા રવાના થશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત આગામી મહિનાની 15મી તારીખે ઐતિહાસિક ભારત બ્રિટન વ્યાપાર, આર્થિક અને વેપાર કરાર CETA અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન DCC અમલમાં આવતા પહેલા થઈ રહી છે. મુલાકાત દરમિયાન શ્રી ગોયલ બ્રિટનના વેપાર સચિવ પીટર કાયલ સાથે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં વેપાર કરારના અમલીકરણ માટેની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બંને દેશો DCCની રૂપરેખાની સમીક્ષા પણ કરશે.

0: કરશે. મુલાકાત દરમિયાન શ્રી ગોયલ લંડનમાં ભારત વૈશ્વિક મંચના પૂર્ણ સત્રને સંબોધિત કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ગત 22મી તારીખે દિલ્હીથી અમૃતસર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પક્ષી સાથે અથડાયાની ઘટના બાદ રનવે નિરીક્ષણને કારણે અમૃતસર પહોંચતી વખતે રોકાવાની સૂચના આપવામાં આવી હતી. ઘટનાની જાણ ન કરવા બદલ અમૃતસર ખાતે સંબંધિત એર ટ્રાફિક કંટ્રોલર અને ઓપરેટિંગ ક્રૂઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાની ફેડરલ અદાલતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર કાયમી ધોરણે પ્રતિબંધ લાદ્યો છે. બોસ્ટનમાં જિલ્લા અદાલતના ન્યાયાધીશ ડેનિસ કેસ્પરે જણાવ્યું કે અમેરિકાનું બંધારણ રાજ્યો અને કોંગ્રેસને ચૂંટણીઓનું નિયમન કરવાનો અધિકાર આપે છે અને ટ્રમ્પની પ્રસ્તાવિત જોગવાઈઓ સત્તાના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. ઉલ્લેખનીય છે કે શ્રી ટ્રમ્પના આદેશમાં મતદાર નોંધણી માટે નાગરિકતાના દસ્તાવેજી પુરાવા ફરજિયાત બનાવવા, ચૂંટણી બાદ પ્રાપ્ત પોસ્ટલ બેલેટની ગણતરી બંધ કરવા અને નિયમોનું પાલન ન કરતા રાજ્યોના ભંડોળને રોકવા જેવી જોગવાઈઓ સામેલ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABADને ફોલો કરશો. વેનેઝુએલામાં આજે સવારે યુમારે શહેરમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અગાઉ સાન ફેલિપમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો. પ્રારંભિક અહેવાલો મુજબ વેનેઝુએલાના કારાકસમાં અનેક માળખા ધરાશાયી થયા છે. ભૂકંપને લઈને ચેતવણીઓ જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ જાપાનમાં આજે સવારે દેશના ઉત્તર ભાગમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રિફેક્ચરના દરિયાકાંઠે 50 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું. જોકે સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી અને જાનહાનીના અહેવાલ નથી. આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 25 જૂન 1975ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે કટોકટીની જાહેરાત કરી હતી. આ દિવસ કટોકટીના અતિરેકથી પીડાતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. સાંભળીએ એક અહેવાલ.
1: આપાતકાલ લાગુ હોને કે બાદ કાર્યપાલિકા કો વ્યાપક અધિકાર પ્રાપ્ત હો ગયે ઓર રાજ્યો પર કેન્દ્ર કા નિયંત્રણ અધિક મજબૂત હો ગયા. અભિવ્યક્તિ કી સ્વતંત્રતા, શાંતિપૂર્ણ સભા કરને ઓર દેશ મે સ્વતંત્ર રૂપ સે આવાગમન કરને કા અધિકાર પર પ્રતિબંધ લગા દિયા ગયા. સમાચાર પત્રો પર પૂર્વ સેન્સરશિપ લાગુ કર દી ગઈ. આપાતકાલ લાગુ કિયે જાને કે 50 વર્ષ પૂર્ણ હોને કે ઉપલક્ષ્ય મે સંસ્કૃતિ મંત્રાલય આજ નઈ દિલ્હી મે વર્ષભર ચલને વાલે કાર્યક્રમો કે સમાપન સમારોહ કા આયોજન કર રહા હૈ. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત ઇસ કાર્યક્રમ કી અધ્યક્ષતા કરેંગે. સકલેન અખ્તર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે માન્ચેસ્ટરના અમીરાત ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ગ્રુપ એમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે. ટીમે 3માંથી 2 મેચ જીતી છે. ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે 2 મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણી આજથી શરૂ થશે. આ મેચ શ્રીલંકાના ગેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે 10:15 વાગે રમાશે. ભારત એ ટીમનું નેતૃત્વ ધ્રુવ જુરેલ કરશે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી અમેરિકા સાથેના પ્રારંભિક શાંતિ કરાર હેઠળ ઈરાનમાં નિરીક્ષણ કરશે. જાપાનમાં પત્રકારો સાથે વાત કરતા એજન્સીના મહાનિદેશક રાફેલ ગ્રોસીએ જણાવ્યું કે ટૂંક સમયમાં નિરીક્ષણની પદ્ધતિઓ, તારીખ અને સ્થળો નક્કી કરાશે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે હસ્તાક્ષર કરાયેલા કરારમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમને ઓછું કરવાની પ્રક્રિયા એજન્સીના દેખરેખ હેઠળ કરાશે. ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા આજે નવી દિલ્હીમાં ગ્રામીણ વિકાસમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ પર રાષ્ટ્રીય કાર્યશાળા યોજાશે. આ કાર્યશાળાનો ઉદ્દેશ ગ્રામીણ ભારતની જરૂરિયાત વિકાસની જરૂરિયાત માટે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ઉકેલો પર ચર્ચા કરવાનો છે. આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, નિષ્ણાંતો, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અને શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ ભાગ લેશે. બ્રિટનમાં કીર સ્ટાર્મર પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ લેબર પાર્ટીના સાંસદ તરીકે તેમનો કાર્યકાળ ચાલુ રાખશે. શ્રી સ્ટાર્મર હાલમાં કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે પક્ષના નવા વડાની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં મુંબઈમાં થયેલા મુશળધાર વરસાદ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે. સંદેશ, ફુલછાબ અને નવગુજરાત સમય લખે છે કે મુશળધાર વરસાદથી મુંબઈ પાણી પાણી, ચોમાસું 13 દિવસ મોડું પણ ધમાકેદાર એન્ટ્રી, 12 ઇંચ વરસાદ ખાબક્યો. દિવ્ય ભાસ્કર લખે છે કે ગુજરાત પહોંચ્યું ચોમાસું, 3 દિવસ પછી ગતિ પકડશે, પછી

0: આખા દેશમાં વરસશે. અને ગુજરાત સમાચાર લખે છે કે એઆઈ ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ હિંસા વધારશે. સ્થાનિક સમાચારોમાં સલાયાથી પ્રતિબંધિત નશીલી દવાઓ યમન મોકલવાનું રેકેટ ઝડપાયું. ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત. ભરતી નિયમોમાં ફેરફાર, હવે વહીવટી અધિકારી ક્લાસ એક અને બે માટે ફ્રેશ ઉમેદવારો અરજી કરી શકશે. ગુજરાતમાં બનેલા નકલી પ્લાઝમા મહારાષ્ટ્રની બે બ્લડ બેંકમાં વેચાયા અને જીએસટી અધિકારીઓની મિલીભગતથી 600 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ મંચ અંતર્ગત રાજ્યોની 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેની માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. અમેરિકાની ફેડરલ અદાલતે ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદ્યો. આજે વહેલી સવારે વેનેઝુએલા અને જાપાન ધરતીકંપથી ધ્રુજ્યું. આજે સંવિધાન હત્યા દિવસ, કટોકટીથી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સાંભળીએ એક ગીત પ્યારા દુશ્મન ફિલ્મનું. સ્વર છે ઉષા ઉત્થુપ અને સાથીઓનું, ગીતકાર અંજાન, સંગીત બપ્પી લહેરીનું.

શ્રોતો મિત્રો, પ્યારા દુશ્મન ફિલ્મ ગીત આપ સાંભળી રહ્યા છો. ઉષા ઉત્થુપ અને સાથીઓના સ્વરમાં ગીતકાર હતા અંજાન, સંગીત હતું બપ્પી લહેરીનું. થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર એપીટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: કેજેઆઈટી સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
5: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી

0: રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
3: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: શ્રોતો મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.
3: कार्यक्रम ना आ भाग ना प्रायोजक छे अशोक द ग्रेट. महासेल मा ब्रांडेड रेडीमेड मेन्सवेर अने शूज खरीदो अकल्पनीय डिस्काउंट साथे.
4: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
5: અશોકા ધ ગ્રેટ ના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
4: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
6: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
4: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
7: અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
1: ફિલ્મોની અવનવી વાતો સાથે ફિલ્મી ગીતોની મહેફિલ જમાવતો કાર્યક્રમ વાત એક ફિલ્મની દર ગુરુવારે સવારે 10 વાગે સાંભળો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી, જેના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. વાત એક ફિલ્મની.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ ટાઈમ અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલ્હેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: વડોદરા કેન્દ્ર, આપ સાંભળી રહ્યા છો ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ વાત એક ફિલ્મની. કાર્યક્રમ પ્રસ્તુત કરશે સમીર પંચોલી.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
0: તો શ્રોતા મિત્રો, આવો સાંભળીએ કઈ છે આજની ફિલ્મ.
2: દોસ્તો નમસ્કાર, હું આપનો દોસ્ત સમીર પંચોલી લઈને આવ્યો છું આપનો મનપસંદ કાર્યક્રમ વાત એક ફિલ્મની.

વાત એક ફિલ્મની. દોસ્તો, જ્યારે પણ બોલિવૂડના ઇતિહાસમાં સોનેરી યુગ, સુપરસ્ટાર રાજેશ ખન્નાની કાતિલ સ્માઇલ અને આર ડી બર્મનના સંગીતની વાત નીકળે ત્યારે એક ફિલ્મ યાદ આવે, જેમાં શક્તિ સામંતનું અદભુત નિર્દેશન હોય, આશા પારેખનું યાદગાર ત્યાગ, પ્રેમ ચોપરાની વિલનગીરી અને આનંદ બક્ષીના કલમનું જાદુ હોય, પંચમદાના સંગીતની એ ધૂનો જે આજે પણ આપણને પ્રેમમાં પાડી દે છે. તો તૈયાર થઈ જાઓ રાજેશ ખન્ના અને આશા પારેખના એ સદાબહાર રોમાન્સમાં ખોવાઈ જવા માટે. શરૂ કરીએ આજની આ ખૂબ જ રોમેન્ટિક સફર. જી હા, આજે વાત કરીએ વર્ષ 1971ની એ સુપરહિટ ક્લાસિક ફિલ્મની જેનું નામ છે કટી પતંગ.

1971માં રિલીઝ થયેલી મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ કટી પતંગની સફળતા પાછળ તેના પડદા પાછળના અનેક કુશળ કસબીઓનો મોટો હાથ હતો. આ ક્લાસિક ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન હિન્દી સિનેમાના દિગ્ગજ ડાયરેક્ટર શક્તિ સામંત દ્વારા તેમના બેનર શક્તિ ફિલ્મ્સ હેઠળ કરવામાં આવ્યું હતું. ફિલ્મની વાર્તાને પટકથા પ્રખ્યાત નવલકથાકાર ગુલશન નંદાએ પોતાની જ લોકપ્રિય નવલકથા કટી પતંગ પરથી લખી હતી, જ્યારે તેના શાનદાર અને ધારદાર સંવાદો વ્રજેન્દ્ર ગોર દ્વારા લખવામાં આવ્યા હતા. ફિલ્મને દ્રશ્યાત્મક રીતે સુંદર બનાવવા માટે સિનેમેટોગ્રાફર વી ગોપીકૃષ્ણાએ અદભુત કેમેરા વર્ક કર્યું હતું અને આખી વાર્તાને યોગ્ય પ્રવાહમાં બાંધવાનું મહત્વનું કામ એડિટર ગોવિંદ દલવાડીએ કર્યું હતું. ફિલ્મના કલાકારોના લુકને આકર્ષક બનાવવામાં કોસ્ટ્યુમ ડિઝાઇનર સુધા પારેખ અને આર્ટ ડાયરેક્ટર શાંતિદાસનો મોટો ફાળો હતો. આ ફિલ્મ તેના સદાબહાર સંગીત માટે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે, જેની ક્રેડિટ મહાન સંગીતકાર રાહુલ દેવ બર્મન એટલે કે આરડી બર્મનને જાય છે. તેમના ફિલ્મમાં કમ્પોઝ કરેલી ધૂનો આજે પણ એટલી જ લોકપ્રિય છે. આ ગીતોના અર્થસભર અને હૃદયસ્પર્શી શબ્દો પ્રખ્યાત ગીતકાર આનંદ બક્ષીએ આપ્યા હતા. આ ગીતોને કિશોર કુમાર, લતા મંગેશકર, મુકેશ અને આશા ભોંસલે જેવા દિગ્ગજ પ્લેબેક સિંગર્સે પોતાના અવાજથી અમર બનાવ્યા હતા. ખાસ કરીને કિશોર કુમારે ગાયેલા ગીતો યે શામ મસ્તાની અને પ્યાર દીવાના હોતા હૈ એ રાજેશ ખન્નાના સુપરસ્ટાર સ્ટેટસને એક નવી ઊંચાઈ આપી હતી. ફિલ્મના ગીતોમાં શાનદાર નૃત્યની કોરિયોગ્રાફી સૂર્યા કુમાર દ્વારા કરવામાં આવી હતી.

કટી પતંગે શક્તિ સામંત દ્વારા નિર્દેશિત એક સુપરહિટ બોલિવૂડ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ ગુલશન નંદાની આજ નામની નવલકથા પર આધારિત છે. ફિલ્મની વાર્તા ત્યાગ, ખોટી ઓળખ અને સાચા પ્રેમની આસપાસ ફરે છે. માધવી એટલે કે આશા પારેખ એક અનાથ યુવતી છે જેને તેના મામા ઉછેરે છે. તેના લગ્ન રાજેશ ખન્ના એટલે કે કમલ નામના એક સારા ઘરના યુવક સાથે નક્કી થાય છે. પરંતુ માધવી તેના બદમાશ પ્રેમી કૈલાશ પ્રેમ ચોપરાના પ્રેમમાં અંધ હોવાથી લગ્નના દિવસે જ ઘર છોડીને ભાગી જાય છે. જ્યારે માધવી કૈલાશ પાસે પહોંચે છે ત્યારે તેને ખબર પડે છે કે કૈલાશ એક કપટી માણસ છે અને તે બિંદુ એટલે કે શબનમ નામની બીજી સ્ત્રી સાથે સંબંધ ધરાવે છે. કૈલાશ માત્ર માધવીની સંપત્તિ મેળવવા માંગતો હતો. પોતાની ભૂલ સમજાતા માધવી નિરાશ થઈને પાછી ફરે છે. પરંતુ તે પોતાના મામાના ઘરે જઈ શકતી નથી કારણ કે તેના મામા સદમાથી મૃત્યુ પામ્યા હોય છે. તે જ સમયે માધવીની મુલાકાત તેની બાળપણની સહેલી પૂનમ સાથે થાય છે. પૂનમ તેના નાના બાળક મુન્ના સાથે ટ્રેનમાં તેના સસરાના ઘરે જઈ રહી હોય છે જેમને તે ક્યારેય મળી નથી. કમનસીબે ટ્રેનનો મોટો અકસ્માત થાય છે જેમાં પૂનમ ગંભીર રીતે ઘાયલ થાય છે. મૃત્યુ પહેલા પૂનમ માધવીને તેના બાળકની જવાબદારી સોંપે છે.

અને તેને વિનંતી કરે છે કે તે પૂનમ બનીને તેના સસરાના ઘરે જાય જેથી બાળકને આશરો મળી શકે. માધવી તેના મિત્રના બાળકને બચાવવા માટે પૂનમ એક વિધવાનું રૂપ ધારણ કરે છે અને તેના સસરા દિવાન દીનદયાલના ઘરે પહોંચે છે. દિવાન સાહેબ તેને પોતાની પુત્રવધુ તરીકે સ્વીકારે છે. અહીં માધવીની મુલાકાત કમલ એટલે કે રાજેશ ખન્ના સાથે થાય છે, જે દિવાન સાહેબનો પારિવારિક મિત્ર છે. કમલ એ જ યુવક છે જેની સાથે માધવીના લગ્ન થવાના હતા, પરંતુ કમલે માધવીને ક્યારેય જોઈ નહોતી. કમલને આ વિધવા પૂનમ વાસ્તવમાં માધવી સાથે પ્રેમ થઈ જાય છે, પરંતુ સામાજિક બંધનો અને માધવીના વિધવા હોવાના કારણે તે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકતો નથી. માધવી પણ કમલને ચાહવા લાગે છે, પણ પોતાની મજબૂરીના કારણે ચૂપ રહે છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે કૈલાશને ખબર પડે છે કે માધવી દિવાન સાહેબના ઘરે વહુ બની રહી છે. તે દિવાન સાહેબની તમામ સંપત્તિ હડપ કરવા માટે ત્યાં પહોંચી જાય છે અને માધવીને બ્લેકમેલ કરવાનું શરૂ કરે છે. તે દિવાન સાહેબના અસલી વારસદારને મારી નાખવાની ધમકી આપે છે. કૈલાશ તેની સાથીદાર શબનમને પણ ઘરમાં નૃત્યાંગના તરીકે લાવે છે. અંતમાં કૈલાશની ક્રૂરતા વધી જાય છે અને તે દિવાન સાહેબને ઝેર આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કમલ યોગ્ય સમયે આવી પહોંચે છે અને કૈલાશનો પર્દાફાશ કરે છે. પોલીસ કૈલાશની ધરપકડ કરે છે. દિવાન સાહેબને માધવીના અસલી સત્યની ખબર પડે છે, છતાં તેઓ તેના ત્યાગ અને પવિત્રતાને જોઈને તેને પોતાની વહુ તરીકે સ્વીકારે છે. દિવાન સાહેબ માધવીના લગ્ન કમલ સાથે કરાવે છે. આ રીતે માધવીને તેનું સાચું ઘર અને પ્રેમ પાછો મળે છે અને કટી પતંગની જેમ ભટકતી જિંદગીને આખરે એક સારો આશરો મળે છે. ડિરેક્ટર શક્તિ સામંત ઇચ્છતા હતા કે ફિલ્મમાં સુપરસ્ટાર રાજેશ ખન્નાના તમામ ગીતો માત્ર કિશોર કુમાર જ ગાય, પરંતુ જ્યારે નૈનીતાલમાં ખૂબ જ સુંદર લોકેશન પર જીસ ગલી મેં તેરા ઘર ના હો બાલમાં આ ગીતનું શૂટિંગ કરવાનું હતું ત્યારે કિશોરદા પોતાના પરિવાર સાથે કોઈ ટૂર પર બહાર ગયા હતા. શક્તિ સામંત નૈનીતાલનું શૂટિંગ શેડ્યુલ બગાડવા માંગતા નહોતા, તેથી તેમણે તાત્કાલિક દિગ્ગજ ગાયક મુકેશજીનો સંપર્ક કર્યો. મુકેશજીના દર્દભર્યા અવાજમાં ગવાયેલું આ ગીત એટલું અદભુત બન્યું કે તે રાજેશ ખન્નાના સૌથી પ્રખ્યાત ગીતોમાંનું એક બની ગયું છે. તો આવો સાંભળીએ મુકેશના સ્વરમાં આ સરસ મજાનું ગીત.

0: શ્રોતા મિત્રો, વધુ વાતો સાંભળીએ આ નાનકડા અંતરાલ બાદ.
1: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજીઆઈટી સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:16 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સાવલી.
3: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાધે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
4: हर रोज सुबह 7 सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.
5: वीडियो लाइक करवाना, पैसा मर से
6: सो इजी.
7: फसाणो.
8: अजाने लिंक्स पर क्लिक ना करो. RBI कहे छे,
9: जानकार बनो, सतर्क रहो.
10: सेहत आपकी, सुरक्षा हमारी. अब नहीं रहेगी मच्छरों से परेशानी, क्योंकि एक मच्छर इंसान को सोने नहीं देता है. नई टेक्नोलॉजी की मच्छर जाली के लिए संपर्क करें 45 वर्ष से आपकी सेवा में उपस्थित RK ब्लाइंड्स, दांडिया बाजार, 9825027525. सेहत आपकी, सुरक्षा हमारी. यह है RK ब्लाइंड्स की जिम्मेदारी.
0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ વાત એક ફિલ્મની. લેખન, સંશોધન અને પ્રસ્તુત કરતા સમીર પંચોલી. કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો કટી પતંગ. આ ફિલ્મ વિશેની રસપ્રદ વાતો આવો સાંભળીએ.
1: ફિલ્મ કટી પતંગમાં બોલીવુડના દિગ્ગજ કલાકારોએ શાનદાર અભિનય કર્યો હતો, જે આજે પણ યાદ રાખવામાં આવે છે. આ ફિલ્મના મુખ્ય અભિનેતા ભારતીય સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના હતા, જેમણે કમલ સિન્હા નામના વન સાઇડેડ આશિક અને એક પ્રેમાળ ઉમદા યુવકનું પાત્ર ભજવ્યું હતું. તેમની વિરુદ્ધ મુખ્ય અભિનેત્રી તરીકે આશા પારેખ હતા, જેમણે માધવી, જે પાછળથી પૂનમ નામની વિધવા બને છે, તેનું મુખ્ય અને પડકારજનક પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેમના શ્રેષ્ઠ અભિનય માટે આશા પારેખને તે વર્ષનો પ્રતિષ્ઠિત ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મના મુખ્ય વિલન તરીકે પ્રેમ ચોપરાએ કૈલાશનું નેગેટિવ પાત્ર ભજવ્યું હતું, જે માધવીને બ્લેકમેલ

કરીને દિવાન સાહેબની સંપત્તિ હડપ કરવા માંગે છે. તેમની સાથે નેગેટિવ રોલમાં જાણીતા ડાન્સર અને અભિનેત્રી બિંદુ પણ હતા, જેમણે કૈલાશની ગર્લફ્રેન્ડ શબનમનો રોલ કર્યો હતો અને તેમના પર ફિલ્માવાયેલું ગીત મેરા નામ શબનમ ખૂબ પ્રખ્યાત થયું હતું. આ ઉપરાંત ફિલ્મના સહાયક કલાકારોમાં પણ સક્ષમ કલાકારો સામેલ હતા. પીડ અભિનેતા નાસિર હુસેન, કે જેઓ મશહૂર ફિલ્મ મેકર પણ હતા, એ આ ફિલ્મમાં દયાળુ સસરા દિવાન દીનદયાલનું પાત્ર ભજવી રહ્યા છે. માધવીની બાળપણની સહેલી પૂનમ ચીટીન અકસ્માતમાં મૃત્યુ પામે છે, તેનો ટૂંકો પણ મહત્વનો રોલ અભિનેત્રી સુલોચના લાટકરે ભજવ્યો હતો. ફિલ્મમાં કોમેડીનો તડકો લગાવવા માટે જાણીતા હાસ્ય કલાકાર જુનિયર મહેમૂદ તરીકે ઓળખાતા જિંદલે રામુના પાત્રમાં કમલના મિત્ર તરીકે સુંદર કોમેડી કરી હતી. આ બધા કલાકારોના અદભુત અભિનય અને આર ડી બર્મનના સંગીતને કારણે જ આ ફિલ્મ આજે પણ ક્લાસિક ફિલ્મોની હરોળમાં આવે છે. આશા પારેખના વિધવાવાળા પાત્રની મનોદશા દર્શાવતું ગીત ના કોઈ ઉમંગ હૈ ના કોઈ તરંગ હૈ ખૂબ જ ગંભીર અને ક્લાસિક ગીત છે. આનંદ બક્ષીના શબ્દો એટલા પાવરફુલ હતા કે લતા મંગેશકરે આ ગીત ગાતી વખતે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ ખૂબ જ ઓછો રાખવાની સલાહ આપી હતી, જેથી શબ્દો અને દર્દ સીધા શ્રોતાઓના દિલ સુધી પહોંચી શકે. તો આવો સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં આ દર્દભર્યું ગીત.

0: શ્રોતા મિત્રો, મળીએ એક નાનકડા અંતરાલ બાદ.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજે આઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: પૂજા પ્લસ. માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડે રોડ, વડોદરા. શ્રોતા મિત્રો, આવો સાંભળીએ કાર્યક્રમનો શેષ ભાગ.
1: ઓગણીસો 1971ની ક્લાસિક મ્યુઝિકલ ફિલ્મ કટે પતંગનું મોટાભાગનું સુંદર આઉટડોર શૂટિંગ ઉત્તરાખંડના મનમોહક હિલ સ્ટેશન નૈનીતાલ અને રાનીખેતમાં થયું હતું, જ્યારે તેના ભવ્ય ઇન્ડોર સેટ્સ મુંબઈના નટરાજ સ્ટુડિયોમાં તૈયાર કરવામાં આવ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ લોકેશન્સ એટલા લોકપ્રિય થયા કે પ્રખ્યાત ગીત જીસ ગલી મેં તેરા ઘર ના હો બાલમાં નૈની તળાવના કિનારે શૂટ કરાયું હતું. તે સમયે અભિનેતા રાજેશ ખન્ના લોકપ્રિયતાના શિખરે હોવાથી નૈનીતાલમાં શૂટિંગ દરમિયાન હજારો ફેન્સની ભારે ભીડ ઉમટી પડી હતી, જેને કાબૂમાં લેવા માટે તળાવની તમામ બોટોને 3 દિવસ સુધી કિનારે બાંધી રાખવી પડી હતી. નૈનીતાલને પ્રવાસીઓના નકશા પર લોકપ્રિય બનાવવામાં આ ફિલ્મનો મોટો હાથ હતો. ફિલ્મના ઘણા મહત્વના દ્રશ્યો અને પહાડી રસ્તાઓના શોટ્સ રાનીખેતના સુંદર લોકેશન્સ પર ફિલ્માવવામાં આવ્યા હતા. ફિલ્મના મોટાભાગના ઇન્ડોર દ્રશ્યો, જેમ કે દિવાન સાહેબની હવેલીની અંદરના દ્રશ્યો અને ગીતો, મુંબઈના નટરાજ સ્ટુડિયોમાં સેટ બનાવીને શૂટ કરાયા હતા. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી માધવીના રોલ માટે ડાયરેક્ટર શક્તિ સામંત પહેલા શર્મિલા ટાગોરને કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ તે સમયે શર્મિલા ટાગોર પ્રેગ્નેન્ટ હોવાથી તેમને ફિલ્મ કરવાની ના પાડી હતી. ત્યારબાદ આ રોલ આશા પારેખને ઓફર થયો હતો અને તેમને આ પાત્ર એટલું શાનદાર ભજવ્યું કે તેમને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ડાયરેક્ટર શક્તિ સામંત ઇચ્છતા હતા કે ફિલ્મમાં રાજેશ ખન્નાના તમામ ગીતો કિશોર કુમાર જ ગાય, પરંતુ જ્યારે જીસ ગલી મેં તેરા ઘર ના હો બાલમાં ગીતનું શૂટિંગ નૈનીતાલમાં કરવાનું નક્કી થયું ત્યારે કિશોર કુમાર કોઈક ફેમિલી ટૂર પર બહાર ગયા હતા. શક્તિ સામંત લોકેશન બદલવા કે શૂટિંગ રોકવા તૈયાર નહોતા, તેથી તેમણે આ ખાસ ગીત માટે દિગ્ગજ સિંગર મુકેશજીનો સંપર્ક કર્યો અને મુકેશજીના અવાજમાં આ ગીત સુપરહિટ સાબિત થયું. ફિલ્મની શરૂઆતમાં રાજેશ ખન્નાની જ અગાઉની હિટ ફિલ્મ આરાધનાનું ગીત મેરે સપનું કી રાની બેકગ્રાઉન્ડમાં વગાડીને એક સરસ કનેક્શન ઉભું કરાયું હતું. આ ફિલ્મમાં પ્રેમ ચોપરાની બિંદુએ નેગેટિવ રોલમાં એટલું શાનદાર કામ કર્યું કે આ ફિલ્મની સફળતા બાદ બોલીવુડમાં આ બંનેની જોડી ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ અને તેમની સાથે અનેક ફિલ્મો સાઇન કરી હતી. યે જો મોહબ્બત હૈ, આ ગીત ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક અમર ક્લાસિક ગીત ગણાય છે. સુપરસ્ટાર રાજેશ ખન્ના પર ફિલ્માવાયેલું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. ફિલ્મમાં રાજેશ ખન્નાનું પાત્ર કમલ એક દ્રશ્યમાં દિલ તૂટ્યા પછી અને થોડો નશાની હાલતમાં ગીત ગાય છે. આર ડી બર્મને આ ગીતના સંગીતમાં પશ્ચિમી અને ભારતીય સંગીતનું અદભુત ફ્યુઝન કર્યું છે. ગીતની શરૂઆતમાં વાગતું પિયાનો અને ગિટારનું સંગીત શ્રોતાઓને તરત જ મંત્રમુગ્ધ કરી દે છે. આ ગીત કિશોર કુમારની ગાયકીની કવિતા સમાન છે. કિશોરદાએ આ ગીતમાં જે રીતે નશાનો અવાજ અને દર્દ બંને એકસાથે લાવીને ગાયું છે તે અદભુત છે. ખાસ કરીને ગીતની વચ્ચે આવતી કિશોર કુમારની હસવાની અને હાસ્ય સાથેના દર્દની સ્ટાઇલે આ ગીતને જીવંત બનાવ્યું હતું. રાજેશ ખન્નાએ પણ સ્ક્રીન પર એટલી જ સચોટ

1970માં શક્તિ સામંત દ્વારા નિર્દેશિત અને ગુલશન નંદાની લોકપ્રિય નવલકથા પર આધારિત હિન્દી ફિલ્મ કટે પતંગ ભારતીય સિનેમાની એક ઐતિહાસિક માઇલસ્ટોન ફિલ્મ છે, જેને દેશ અને વિદેશમાં અભૂતપૂર્વ સફળતા, આદર અને સન્માન મળ્યા હતા. સુપરસ્ટાર રાજેશ ખન્ના અને દિગ્ગજ અભિનેત્રી આશા પારેખ અભિનીત આ ફિલ્મ 1970-71 વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક સાબિત થઈ હતી, જેણે તે જમાનામાં આશરે 4.70 કરોડનું શાનદાર બોક્સ ઓફિસ કલેક્શન કરીને બ્લોકબસ્ટર સફળતા મેળવી હતી. આ ફિલ્મે ભારતના અસંખ્ય થિયેટરોમાં સિલ્વર જ્યુબિલી એટલે કે 25 અઠવાડિયા ઉજવ્યા હતા, જેમાં ગુજરાતના અમદાવાદમાં આવેલું પ્રખ્યાત અલંકાર સિનેમા પણ સામેલ હતું, જ્યાં આ ફિલ્મે સફળતાપૂર્વક 25 અઠવાડિયા પૂર્ણ કર્યા હતા.

ફિલ્મ સુપરસ્ટાર રાજેશ ખન્નાના કરિયરની 17 સતત સોલો હિટ ફિલ્મોની ઐતિહાસિક અને અજોડ શ્રેણીનો એક અત્યંત મહત્વનો ભાગ હતી, જેણે ભારતીય સિનેમા જગતમાં તેમના સુપરસ્ટાર તરીકેના દરજ્જાને વધુ મજબૂત અને સર્વોચ્ચ બનાવ્યો હતો. રાષ્ટ્રીય સ્તરે સન્માનની વાત કરીએ તો આ ફિલ્મને પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ્સમાં અનેક મુખ્ય કેટેગરીમાં નામાંકન અને જીત મળી હતી, જેમાં ફિલ્મમાં વિદ્વાનો ઢોંગ કરતી માધવીના અત્યંત પડકારજનક અને ભાવનાત્મક પાત્રમાં અદભુત અભિનય કરવા બદલ આશા પારેખને તેમના કરિયરનો સર્વશ્રેષ્ઠ ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. આ સાથે જ સુપરસ્ટાર રાજેશ ખન્નાને શ્રેષ્ઠ અભિનેતા તરીકે અને નિર્દેશક શક્તિ સામંતને શ્રેષ્ઠ નિર્દેશક તરીકે ફિલ્મફેર એવોર્ડ માટે પ્રતિષ્ઠિત નોમિનેશન મળ્યા હતા. ફિલ્મની અસાધારણ સફળતામાં આર ડી બર્મનના સંગીત અને આનંદ બક્ષીના ગીતોનો સૌથી મોટો ફાળો હતો, જેમાં કિશોર કુમારના કાલાતીત અવાજમાં ગવાયેલા ગીતો જેવા કે યે શામ મસ્તાની અને પ્યાર દીવાના હોતા હૈ દેશ ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયોમાં પણ ભારે લોકપ્રિય બન્યા હતા અને આજે પણ વિશ્વભરમાં લોકોને પ્રિય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ફિલ્મને યુકે, યુએસએ અને ગલ્ફ દેશોમાં વસતા પ્રવાસી ભારતીય સમુદાયો તરફથી ભવ્ય આવકાર મળ્યો હતો અને તેના ગીતો અને ભાવનાત્મક પ્લોટના કારણે તે વિદેશી બજારોમાં ખૂબ જ નફાકારક રહી હતી. પશ્ચિમી દેશોના વિવેચકોએ પણ ભારતીય સમાજમાં વિધવાઓની સ્થિતિ, રૂઢિચુસ્તતા અને સામાજિક દંપર કટાક્ષ કરતી આ ફિલ્મી સંવેદનશીલ વાર્તાના ખુલ્લા અવાજે વખાણ કર્યા હતા અને આ વાર્તા વૈશ્વિક સ્તરે એટલી લોકપ્રિય થઈ હતી કે વર્ષ 1999માં બાંગ્લાદેશમાં આ ફિલ્મની ઓફિશિયલ રીમેક લાલ બાદશાહ નામે બનાવવામાં આવી હતી, જે દર્શાવે છે કે કટી પતંગ આજે પણ વૈશ્વિક સ્તરે હિન્દી સિનેમાના સુવર્ણયુગની એક અજોડ અને સન્માનીય કલાકૃતિ તરીકે જીવંત છે. આજના છોડેંગે બસ હમ જોલી, ખેલેંગે હમ હોલી. આ ગીત દિગ્ગજ ગાયકો લતા મંગેશકર અને કિશોર કુમાર દ્વારા ગાવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તામાં ગીત ખૂબ જ મહત્વપૂર્ણ વળાંક પર આવે છે. ફિલ્મમાં આશા પારેખ એક વિધવાના વેશમાં સફેદ સાડીમાં હોય છે, જે સમાજના નિયમો મુજબ હોળી રમી શકતી નથી. રાજેશ ખન્ના તેને રંગ લગાવીને તેના જીવનમાં ફરી ખુશીઓ લાવવાનો પ્રયાસ કરે છે. દાયકાઓ પછી પણ આજે પણ દર વર્ષે હોળીના તહેવાર પર આ ગીત દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી વગાડવામાં આવે છે. તો આવો સાંભળીએ આ મસ્તીભર્યું ગીત.

શ્રોતા મિત્રો, મળીએ એક નાનકડા અંતરાલ બાદ. કેજીઆઈટી સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ. કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
3: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: સાંભળી કાર્યક્રમનો શેષ ભાગ.
4: પ્યાર દીવાના હોતા હૈ, મસ્તાના હોતા હૈ. આ ગીત સુપરસ્ટાર રાજેશ ખન્ના ઉપર ફિલ્માવવામાં આવ્યું હતું. તે જમાનામાં રાજેશ ખન્ના અને કિશોર કુમારનો અવાજ એકબીજાના પર્યાય ગણાતા હતા. સંગીતકાર આર ડી બર્મને આ ગીતની ધૂન વાસ્તવમાં 1970ની બંગાળી ફિલ્મ રાજકુમારીના ગીત આજ ગુનગુન કુંજે, જે આશા ભોસલેએ ગાયું હતું, તેમાંથી આની પ્રેરણા લીધી હતી. હિન્દીમાં ધૂન અતિ લોકપ્રિય બની હતી. આનંદ બક્ષીના શબ્દોમાં શમા એટલે મીણબત્તી અને પરવાના એટલે પતંગીના સુંદર ઉદાહરણ આપીને પ્રેમની તીવ્રતા સમજાવવામાં આવી હતી. આ ગીત આજે 5 દાયકા પછી પણ ભારતીય સંગીત જગતમાં રોમેન્ટિક ગીતોની યાદ

કિશોર કુમારના અવાજમાં સુપરહિટ બનેલું ગીત યે શામ મસ્તાની આજે પણ દરેક પેઢીનું ફેવરિટ છે. આ ગીતની કમ્પોઝિશન પાછળ એક રસપ્રદ

સો છે. આર ડી બર્મન વેસ્ટર્ન મ્યુઝિકથી ખૂબ જ પ્રભાવિત હતા. આ ગીતની ધૂન માટે તેમને 1960ના દાયકાના પ્રખ્યાત અમેરિકન ફોક ગ્રુપ ધ બ્રધર્સ ફોરના ગીત ગ્રીન લીવ્સ ઓફ સમર માંથી પ્રેરણા લીધી હતી. પંચમદયા વેસ્ટર્ન ધૂનને ભારતીય સંગીતના ઢાળમાં એવી રીતે ઢાળી કે તે સદાબહાર બની ગઈ. ફિલ્મ આરાધનામાં સંગીત એસ ડી બર્મનનું હતું અને આર ડી બર્મન તેમના આસિસ્ટન્ટ હતા, પરંતુ કટી પતંગ એવી પહેલી મોટી સોલો ફિલ્મ હતી જેમાં આર ડી બર્મનને રાજેશ ખન્ના માટે સંપૂર્ણ સંગીત આપવાની તક મળી હતી. રાજેશ ખન્ના સ્ક્રીન પર ગીતોમાં એટલી અદભુત એક્ટિંગ અને લિપસિંગ કરતા કે જાણે કિશોર કુમાર પોતે જ ગાઈ રહ્યા હોય તેવું લાગતું હતું. આ ફિલ્મની મ્યુઝિકલ સક્સેસ પછી જ પંચમદા અને કિશોર કુમારની જોડી રાજેશ ખન્નાના અવાજ તરીકે બોલિવૂડમાં કાયમ માટે ફિક્સ થઈ ગઈ હતી. તો આવું સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં આ આઇકોનિક ગીત.

સુપરસ્ટાર રાજેશ ખન્નાના એ જમાનાના અસલી ક્રેઝ અને એમની અજો રોમેન્ટિક સ્ટાઇલને સ્ક્રીન પર લાઈવ મહેસૂસ કરવી હોય તો આ ફિલ્મ જોવી પડે. જો તમારે જોવું હોય કે આશા પારેખ એક વિધવાના પડકારજનક પાત્રમાં કેવો જીવંત અને એવોર્ડ વિજેતા અભિનય કર્યો હતો તો આ ફિલ્મ જોવી પડે. અને સૌથી મોટી વાત, પંચમદા એટલે કે આરડી બર્મનનું સંગીત અને આનંદ બક્ષીના ગીતો યે શામ મસ્તાની કે પ્યાર દિવાના હોતા હૈ જેવા ગીતો આજે પણ જ્યારે કાનમાં પડે છે ત્યારે દિલ ગુનગુનાવી ઉઠે છે. આખી ફિલ્મ એક કટી પતંગ જેવી મુક્ત અને હૃદયસ્પર્શી છે જે સીધી તમારા દિલને સ્પર્શી જશે. જો હજુ સુધી નથી જોઈ તો આ વીકેન્ડ પર ચોક્કસ સમય કાઢીને તમારા પરિવાર સાથે આ ક્લાસિક ફિલ્મ માણો, મજા આવશે. તો મિત્રો, આજની આપણી આ મ્યુઝિકલ અને સિનેમેટિક સફરને અહીં જ વિરામ આપવાનો સમય થઈ ગયો છે. આશા છે કે આજનો આ ખાસ એપિસોડ તમને ગમ્યો હશે. આવતા સપ્તાહે આ જ દિવસે આ જ સમય ફરી પાછા મળીશું અને કરીશું એક નવી ફિલ્મોની અવનવી વાતો સાથે એના સુપરહિટ ગીતોની સફર. તો અત્યારે આપના દોસ્ત સમીર પંચોલીને રજા આપશો. નમસ્કાર.

0: बात एक फिल्म ने।
1: વાત એક ફિલ્મની આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા, લેખન સંશોધન અને પ્રસ્તુત કરતા સમીર પંચોલી। કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે। નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે। ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે। વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।
1: શ્રોતો મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મ સંગીત। કલયુગ ફિલ્મનું ગીત પ્રથમ આપને સંભળાવીએ, સ્વર રાહત ફતેહ અલી ખાનનો, ગીતકાર આસિમ રઝા, સંગીત રોહેલ હયાત અને ફૈસલ રફીનું।

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને

0: સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
1: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને ભાકુડિયા રોડ, વડોદરા. શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત આપ સાંભળી રહ્યા છો. ઝહર ફિલ્મ લાવી રહ્યું છે કેકેના સ્વરમાં શકીલ આઝમીની ગીત રચના, સંગીત રૂપકુમાર રાઠોડનું.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતમાં આગળ વધીએ. સાંભળીએ બંટી ઓર બબલી ફિલ્મમાં સોનુ નિગમ અને મહાલક્ષ્મી અય્યરને ગીતકાર ગુલઝાર, સંગીત શંકર અહેસાન લોયનું.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ રોગ ફિલ્મમાં નિલેશ મિશ્રાની રચના, સંગીત અને સ્વર MM ક્રીમનો.

દોસ્તો, આ ગીત સાંભળીને સહજ રીતે જ આપણને નાનપણની એ યાદો તાજી થઈ જાય, જ્યારે આપણે સૌ એકબીજાની પાછળ ઊભા રહીને પહેરેલું કપડું પકડીને રેલગાડી બનાવી દેતા. એક વ્યક્તિ

વ્યક્તિ એન્જિન બને અને મોઢા પર એક હાથ રાખીને રેલગાડીનો છૂકછૂક અવાજ કાઢીને રેલગાડીનો આનંદ માણતા. દોસ્તો, એ સ્ટીમ એન્જિન, છૂકછૂક અવાજ અને મીઠી વાગતી વિસલ તો કદાચ ભૂતકાળ બની ગઈ છે, પરંતુ આપણા ગીતકારોએ એ વિસલ, ગાડીની લયબદ્ધ ચાલ, એની છૂકછૂક, બધું જ ગીત સ્વરૂપે ન ભૂલાય એવી યાદોમાં પરોવી દીધું છે.

દોસ્તો, ક્યારેક લાંબો વિચાર કરીએ ત્યારે લાગે કે ટ્રેન એ માત્ર એક પરિવહનનું, એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનું સાધન માત્ર નથી, આપણી સંસ્કૃતિને જોડતી એક કડી જેવું લાગે, સંબંધો જોડતું લાગે, લાગણીઓ જોડતું લાગે. સાચું ને દોસ્તો? એક મીઠા હાસ્ય સાથે નાસ્તાની આપલેથી જાણે ઘણા સમયથી ઓળખતા હોઈએ એવા ગાઢ સંબંધો થોડા જ કલાકોમાં બંધાઈ જતા હોય છે અને એકબીજાની સંસ્કૃતિથી પણ જોડાઈ જતા હોય છે. અને મિત્રો, સારો સાથ અને મનોરંજન જો લાંબી સફરમાં મળી જાય ને તો ગમે તેટલો લાંબો રસ્તો હોય, ક્યાં કપાઈ જાય એ પણ ના ખબર પડે.

એક મીઠા હાસ્ય સાથે નાસ્તાની આપલેથી જાણે ઘણા સમયથી ઓળખતા હોઈએ એવા ગાઢ સંબંધો થોડા જ કલાકોમાં બંધાઈ જતા હોય છે અને એકબીજાની સંસ્કૃતિથી પણ જોડાઈ જતા હોય છે. અને મિત્રો, સારો સાથ અને મનોરંજન જો લાંબી સફરમાં મળી જાય ને તો ગમે તેટલો લાંબો રસ્તો હોય ક્યાં કપાઈ જાય એ પણ ના ખબર પડે.

0: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ. કેજીઆઈટી સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, કેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: દોસ્તો, ચાલતી ટ્રેન એ એક જીવનનું પ્રતીક છે. ટ્રેન નિરંતર પાટા ઉપર દોડ્યા કરે છે. જેમને જ્યાં જવાનું છે ત્યાં તેમને તેમના સ્થાને મૂકીને ફરી પાછી સફર પર, એક સ્થળેથી બીજા સ્થળે.

બીજા સ્થળેથી ત્રીજા સ્થળે, એમ આપણું જીવન પણ સતત ચાલ્યા કરે છે. નાના નાના લક્ષ્યો આપણે નક્કી કરીએ છીએ, એ પૂર્ણ થતાં ત્યાં ન અટકતા બીજા લક્ષ્ય તરફ સતત આગળ વધતા રહીએ છીએ ને જીવનની ગાડી ચાલતી રહે છે. દોસ્તો, ટ્રેનને લાલ સિગ્નલ મળતા તે હંમેશા ઊભી રહે છે અને રાહ જુએ છે લીલા સિગ્નલની. એમ આપણા જીવનમાં પણ કેટલીક મુશ્કેલીઓ આવે છે લાલ સિગ્નલની જેમ, જે ઘણીવાર આપણા જીવનને અટકાવી દે છે. બસ એ સમયે આપણે રાહ જોવાની છે સારા સમયની, લીલા સિગ્નલની જેમ.

दोस्तों, ट्रेन એના નિશ્ચિત સમય પર ગંતવ્ય સ્થાન માટે ચાલી જ નીકળે છે. કોઈના માટે એ રોકાતી નથી. આમ જોવા જઈએ તો મિત્રો, ટ્રેન એ સમયનું પ્રતીક છે જે કોઈની રાહ જોતું નથી. સફર કરતી વખતે આપણે બધા અલગ અલગ સ્ટેશનોથી ટ્રેનમાં ચડીએ છીએ અને આપણા અંતિમ પડાવ પર ઉતરી જઈએ છીએ. દોસ્તો, આમ જ આપણે અલગ અલગ સમયે અલગ અલગ પ્રદેશોમાં જન્મ લઈએ છીએ અને છેવટે જુદા જુદા કર્મો બાદ આપણા અંતિમ પડાવ પર પહોંચી જઈએ છીએ. અને જેમ યાત્રીઓ એકબીજાથી છૂટા પડે છે, તેમ આપણે પણ આપણા સ્વજનો મિત્રોથી છૂટા પડી અંતિમ પડાવે પહોંચીએ છીએ. અને એટલે જ દોસ્તો, જીવનને હળવાશમાં લેવાને બદલે સમયનો સદુપયોગ કરીએ, જીવનમાં મીઠાશ વધારીએ, અન્યને ઉપયોગી બનીએ, સત્કાર્યોને ગ્રીન સિગ્નલ અને નકામની બાબતોને રેડ સિગ્નલમાં

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક નિપુણ

0: ભારત વાંચન લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે.
1: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાધે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વેનેઝુએલામાં વિનાશક ભૂકંપના કારણે 32ના મોત, કટોકટી જાહેર. જાનહાની અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માટે ભારતના પ્રયાસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ. અને દક્ષિણ આફ્રિકાએ સાઉથ કોરિયા પર વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ કર્યો. વેનેઝુએલાના કારાકાસ અને આસપાસના વિસ્તારોમાં આજે આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપના કારણે 32 લોકોના મૃત્યુ અને 700થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. રાષ્ટ્રને સંબોધન કરતા તેમણે આગામી સૂચના સુધી શાળાઓ અને બિનઆવશ્યક પ્રવૃત્તિઓ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં જાહેર અને ખાનગી આરોગ્ય નેટવર્કને પણ સક્રિય કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો અને ઇજાગ્રસ્તો માટે દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ભૂકંપથી થયેલા વિનાશ પર શોક વ્યક્ત કરતા વેનેઝુએલાની સરકાર અને લોકો, ખાસ કરીને પ્રિયજનો ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી અને

0: શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ભારત ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માંગે છે. ગુરૂગ્રામમાં બ્રિક્સ ઉર્જામંત્રીઓની 11મી બેઠકનું ઉદઘાટન કરતા તેમણે કહ્યું કે વિકાસલક્ષી આકાંક્ષાઓ અને ટકાઉ વિકાસલક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સસ્તી, વિશ્વસનીય અને ટકાઉ ઉર્જા અનિવાર્ય છે. સમગ્ર ઉર્જા મૂલ્ય શૃંખલામાં ભારતના રોકાણો અંગે વાત કરતા તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી ડિજિટલી સક્ષમ વીજળી પ્રણાલીઓમાંની એકનો પાયો નાખી રહ્યું છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. દક્ષિણ કોરિયામાં જેજુ ફોરમ પીસ એન્ડ પ્રોસ્પેરિટીને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે ભિન્નતાઓ પર ભાર મૂકવાની વૃત્તિ વધી છે અને તેને અનુરૂપ ક્ષમતાઓ પણ ઉપયોગમાં લેવાઈ છે. તેમણે જણાવ્યું કે ટેકનોલોજીની પ્રગતિ આવા પ્રયાસોને પ્રોત્સાહિત કરે છે. કોવિડ 19, આતંકવાદી કૃત્યો અથવા આબોહવા પરિવર્તનની ઘટનાઓની અસર જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહિયારા પ્રયાસની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે પ્રભાવશાળી રાષ્ટ્રો વચ્ચે નવી સમજણ અને ગાઢ સંબંધો બનાવવાથી વૈશ્વિક વ્યવસ્થાને સ્થિર કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે કટોકટી બંધારણ પર સીધો હુમલો હતો, જેમાં નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણો અને રાજકીય નેતાઓ, પત્રકારો અને સામાજિક કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે બંધારણ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ, અધિકારો અને ફરજોને મૂર્તિમંત કરે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને 1975માં જાહેર કરાયેલી કટોકટી અંગે કહ્યું કે કટોકટી એ સમયની યાદ અપાવે છે જ્યારે બંધારણીય મૂલ્યોની ગંભીર કસોટી કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે કટોકટી સામે લડનારા લોકશાહીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે 25 જૂન 1975 એ ભારતીય લોકશાહીમાં એક કાળું પ્રકરણ હતું, જ્યારે તત્કાલીન સરકારે બંધારણ, પ્રેસ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી લંડન અને યુકેની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન તેઓ આગામી મહિનાની 15મી તારીખથી અમલમાં આવનારા ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અને સાથી ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શનના અમલીકરણ માટેની તૈયારીઓની સમીક્ષા કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને નવી ગતિ આપશે તેવી શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનની કાર્યવાહીની કોર્ટ નિરીક્ષણ હેઠળ તપાસની માંગ કરતી PIL પર તાત્કાલિક સુનાવણી કરવાનો આજે સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો હતો. જો કે કોર્ટે અરજદારને ખાતરી આપી હતી કે આ મામલો યોગ્ય સમયે સૂચિબદ્ધ કરવામાં આવશે. અરજદાર એડવોકેટ નરેન્દ્રકુમાર ગોસ્વામીએ વ્યક્તિગત રીતે હાજર રહીને ન્યાયાધીશ BV નાગરત્ના અને જયમાલ્યા બાગચીની બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમની વિનંતી મહત્વપૂર્ણ પુરાવાઓની જાળવણી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક સૂચિબદ્ધ કરવામાં આવે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આજે ઉત્તરપ્રદેશના વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરાવ્યો. હબ એન્ડ સ્પોક મોડલ હેઠળ શરૂ કરાયેલી આ ફ્લાઇટ વારાણસીને દિલ્હી દ્વારા વિશ્વભરના વિવિધ દેશો સાથે જોડશે. તેમણે જાહેરાત કરી હતી કે આગામી 6 અઠવાડિયામાં આ હબ એન્ડ સ્પોક મોડલ સાથે 6 વધુ એરપોર્ટ જોડવામાં આવશે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવી સિસ્ટમ મુસાફરોને તેમના વતનથી આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળતાથી શરૂ કરવા સક્ષમ બનાવશે. તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIએ એક મોટા ડિજિટલ એરેસ્ટ કૌભાંડના સંબંધમાં ચેન્નાઈ અને કોલકાતાથી 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને પંજાબ, ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત 16 રાજ્યોમાંથી 80થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે દેશભરમાં ડિજિટલ ધરપકડ કૌભાંડના 200થી વધુ કેસોમાં કથિત રીતે સંડોવાયેલા નેટવર્કની તપાસના ભાગરૂપે ઓપરેશન ચક્ર 6 હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. કોલકાતામાં તારાતલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની

સંખ્યા વધીને 9 થઈ છે. આ ઘટના બાદ કુલ 29 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આજે રાજ્ય વિધાનસભામાં માહિતી આપતા આ ઘટના માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તો માટે 1 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. દરમિયાન આ ઘટનાની તપાસ માટે એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કમલ સામંત સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગઈકાલે 3 લોકોની ધરપકડ કરાઈ હતી. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ફિફા ફૂટબોલ વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાએ દક્ષિણ કોરિયા સામે 1-0થી વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ્યું છે. મેક્સિકોએ ચેક રિપબ્લિકને 3-0થી હરાવીને પ્રથમ વખત વિશ્વકપની ગ્રુપ સ્ટેજ મેચ જીતી લીધી હતી. મોરોક્કોએ પણ એટલાન્ટામાં ગ્રુપ સીના મુકાબલામાં હૈતીને 4-2થી હરાવીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો હતો. તો 5 વખતના વિશ્વકપ વિજેતા બ્રાઝીલે મિયામીમાં સ્કોટલેન્ડને 3-0થી હરાવ્યું હતું. આ જીત સાથે બ્રાઝીલ ગ્રુપ સીના વિજેતા તરીકે નોકઆઉટ તબક્કામાં પ્રવેશ્યું હતું. તો બોસ્નિયા અને હર્ઝેગોવિના સામે 3-1થી હાર બાદ કતાર સ્પર્ધામાંથી બહાર થયું છે. સ્વિટ્ઝરલેન્ડને વાનકુવરમાં ગ્રુપ બી મેચમાં કેનેડા સામે 2-1થી વિજય મેળવ્યો હતો. ફિફાએ ઓલ નેપાળ ફૂટબોલ એસોસિએશનને સસ્પેન્ડ કર્યું છે. આ સસ્પેન્શન ફિફાના નિયમોના ઉલ્લંઘન અને તૃતીય પક્ષની દખલગીરી માટે કરાયું છે. ગઈકાલથી અમલમાં આવેલા આ સસ્પેન્શનનો અર્થ એ છે કે નેપાળની રાષ્ટ્રીય ટીમો અને ક્લબોને આગામી સૂચના સુધી તમામ ફિફા અને એએફસી સ્પર્ધાઓમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ફિફાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી સસ્પેન્શન યથાવત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વેનેઝુએલામાં વિનાશક ભૂકંપના કારણે 32ના મોત, કટોકટી જાહેર. જાનહાની અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માટે ભારતના પ્રયાસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ. અને દક્ષિણ આફ્રિકાએ સાઉથ કોરિયા પર વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના છેલ્લા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાણંદની મોડેલ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા. તેમણે વાલીઓને નિયમિત શાળાની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
1: આપણને એમ થાય કે ભાઈ ખરેખર જ્યાં વ્યવસ્થા ઉભી થઈ છે અને વ્યવસ્થા ઉભી થઈ હોય એનો લાભ જો ના લઈ શકાય તો એ આપણા માટે તકલીફ ઉભી કરી શકે. પણ લાભ લેવો પડે, લેવો જ જોઈએ. અને એમાં વાલીઓનું હવે પૂરેપૂરું યોગદાન જોઈએ. શિક્ષકો રેગ્યુલર તમે અહીંયા આગળ જે SMC કમિટીમાં છે એટલા જ વાલીઓ નહીં પણ દરેક વાલી અહીંયા આગળ શાળાની મુલાકાત લેવું જોઈએ. એમનો દીકરો દીકરી કેવી રીતે ભણે છે, ક્યાં એને કાચી પડે છે, એના માટે શિક્ષક શું ધ્યાન આપે છે, કેવી રીતનું ધ્યાન આપે છે, તો જ આ બધાનો લાભ ખરેખર આપણે લીધો એવું કહી શકાય.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતના ખટોદરાની નગર પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ 1ના 373 ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ખાનગી શાળાઓ છોડી સુરતના 4708 વિદ્યાર્થીઓએ સુરતની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. શિક્ષણ વિભાગની પ્રારંભિક ચેતવણી પ્રણાલી EWS દ્વારા ગત વર્ષે 1,67,446 બાળકોને શાળા છોડતા અટકાવવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આ વર્ષે પણ આ પ્રણાલીની મદદથી શાળા છોડી દેવાનું જોખમ ધરાવતા સંભવિત 1,18,234 બાળકોની ઓળખ કરવામાં આવી છે. ગત વર્ષે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની મદદથી 90,000થી વધુ શાળા છોડી ગયેલા બાળકોને શિક્ષણમાં પરત લવાયા હતા. જામનગર જિલ્લામાં ધ્રોલ લતીપર ટંકારા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક જામનગર ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કતારમાં થયેલા પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના વધુ એક યુવકનું મોત થયાના અહેવાલ છે. દેવભૂમિ

દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 31 વર્ષીય કિરીટ કણજારીયાનું મૃત્યુ થયું છે. યુવકના મોતથી પરિવાર અને વતનમાં શોકનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં ગઈકાલે સુરતના એક યુવકના મોતની પણ પુષ્ટિ થઈ હતી. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગઈ મોડી રાત્રે સિંહણે 5 વર્ષના બાળક પર હુમલો કરીને તેને જંગલમાં ખેંચી ગઈ હોવાના અહેવાલ છે. અમારા અમરેલીના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે દાદાની નજર સામે જ સિંહણે બાળક પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ જંગલ વિસ્તારમાં શોધખોળ આદરી હતી, જો કે જંગલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળ નજીક અન્ય 2 વન્ય પ્રાણી હાજર હતા, જેમાંથી એક સિંહણને પાંજરે પૂરવામાં આવી હતી. ધારી ગીર પૂર્વના વન વિભાગે બાળકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ખાંભા હોસ્પિટલ મોકલાયો છે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા 1 જ મહિનામાં સિંહના હુમલાની આ 3જી ઘટના છે. મહેસાણાના મોઢેરા પોલીસ સ્ટેશન ખાતે તાજિયા તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં પીઆઈ KD રાવલે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી તાજિયા તહેવારની ઉજવણી, રૂટ વ્યવસ્થા તેમજ કાર્યક્રમની માહિતી આપી હતી. મોઢેરા પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષા જાળવણી માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવશે તેની ખાતરી આપવામાં આવી હતી. દરમિયાન જામનગરમાં પણ કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી ચાલી રહી છે. જામનગર શહેરમાં ચાંદીનો તાજિયો તેમજ અમી ધૂળ ધોયાનો તાજિયો વિશ્વભરમાં વિખ્યાત છે. ભાવનગરની સર ટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં પજવણીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટરો સામે માનસિક દબાણ અને નાણાકીય સતામણી અંગે સીધી કેન્દ્રીય સ્તરે ફરિયાદ નોંધાવી છે. આ અંગે જાણ થતાં જ કોલેજની એન્ટી રેગિંગ કમિટી તથા સ્પેશિયલ સ્કવોડ દ્વારા ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી હતી. મહેસાણાના બહુચરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ સ્થાનિક સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કુલ 16 બેઠક પર પ્રતિનિધિઓની ચૂંટણી યોજાશે. 29 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. ઉમેદવારીપત્રોની ચકાસણી 30 ઓગસ્ટે થશે, જ્યારે 2 સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે અને 10 સપ્ટેમ્બરે મતગણતરી ધરાશે. ભાવનગરમાં ST વિભાગ દ્વારા રોડ પર ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે મુસાફરોની હેરફેર કરતા વાહનો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ અને RTO તંત્રને સાથે રાખીને ચલાવવામાં આવેલી આ સંયુક્ત ઝુંબેશનો મુખ્ય હેતુ 3-વ્હીલર, ટેમ્પો, મેજિક રિક્ષા અને મિની બસો જેવા ગેરકાયદેસર વાહનો દ્વારા થતા બિનઅધિકૃત મુસાફર હેરફેરને અટકાવવાનો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મેં તો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: થોડી કરાય, બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
0: મેં તો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ.

0: રાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
4: ડિપ્લોમા, બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: કેજેઆઈટી સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
3: યે હે આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
5: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય, અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે, અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો, અને કચરાના કલેક્શન ની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
3: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ, અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: કરોડ રૂપિયાના ખર્ચે બેરેજ કમ બ્રિજ બનશે. ડિજિટલ ધરપકડ મામલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં સીબીઆઈના દરોડા. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આજે સમાપન થયું. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાવ્યો. મહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ જિલ્લાના સાણંદના પીંપણ અને મોડેલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે 2 દાયકા પહેલા શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આજે જનજનનો ઉત્સવ બન્યો. તેમણે ઉમેર્યું, અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં લાવવા માટે સરકાર કટિબદ્ધ છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરત અને વડોદરાની શાળાઓમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહ્યા. સુરતના ખટોદરાની નગર પ્રાથમિક શાળામાં તેમણે કહ્યું કે સુરત દેશનું પહેલું શહેર છે જ્યાં 6 અલગ અલગ ભાષામાં શિક્ષણ આપતી સરકારી શાળાઓ કાર્યરત છે.
1: સુરત એક માત્ર એવું શહેર છે જ્યાં સરકાર દ્વારા 6 માધ્યમોમાં શાળા ચાલુ કરવામાં આવી છે. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઉર્દુ આ બધી જ ભાષામાં જે કોઈ રાજ્યમાંથી પરિવારો પોતાના બાળકો જોડે આ શહેરમાં વસ્યા છે એ સૌ પરિવાર એ અમારા પરિવાર છે અને એમને જે ભાષા ફાવતી હોય એ ભાષામાં ભણતર આપવાનું કામ એ આપણે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.
0: રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે આજે વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓએ ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો. શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથ અને મંત્રી ત્રિગમ છાંગાએ કચ્છ જિલ્લાની શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું. મહેસાણા જિલ્લાના સતલાસણા, ડભાડ અને મહિયલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી.
2: લગભગ 924 જેટલા વિવિધ કક્ષાના બાળકોને આજે પ્રવેશ અપાવવામાં આવ્યો છે. 2003માં જયારે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કન્યા કેળવણીની વાત હોય, ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવાની વાત હોય, સરકારની ત્રિવિધ યોજનાઓના માધ્યમથી દીકરા દીકરીઓને શિક્ષિત કરવાની અને વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડવાની વાત હોય, ત્યારે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને રોડ બેઝ લર્નિંગના બદલે સ્કિલ બેઝ લર્નિંગની વાત હોય, ન્યુ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય તો તમામ પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ વિભાગ ખૂબ કાર્યદક્ષતા સાથે આગળ વધી રહ્યું હોય.
0: જામનગરમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ અને તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના નાણામંત્રી ડોક્ટર કમલેશ પટેલે પ્રવેશોત્સવ ઉજવ્યો. મોરબીમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પ્રવેશોત્સવમાં સહભાગી થયા. બોટાદ જિલ્લામાં પ્રવેશોત્સવ દરમિયાન 5 નવી આંગણવાડીઓનું લોકાર્પણ થયું, જ્યારે પંચમહાલ જિલ્લાની ગોધરા સબજેલના બાળકનો આંગણવાડીમાં પ્રવેશ કરાવાયો. ભરૂચ જિલ્લામાં હાંસોડ ખાતે પ્રવેશોત્સવમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા, જ્યારે બનાસકાંઠાના ડીસા તાલુકામાં રાજ્યમંત્રી પ્રવીણ માળી પ્રવેશોત્સવમાં સહભાગી બન્યા. કતારમાં થયેલા પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના વધુ એક યુવકનું મોત થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 31 વર્ષીય કિરીટ કણઝારીયાના મૃતદેહને વતન લાવવા માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ છે. આજે અથવા આવતીકાલે મૃતદેહ ખંભાળિયા પહોંચે તેવી શક્યતા હોવાનો અધિક કલેક્ટર મેહુલ દેસાઈએ જણાવ્યું.
3: હર્ષદપુર ગામના રહેવાસી કિરીટ જયંતિલાલ કણઝારિયા, જે હાલે કતાર દેશમાં દોહા ખાતે ગેસ પ્લાન્ટના બ્લાસ્ટ દુર્ઘટનામાં અવસાન પામેલા હતા અને પરિવારના સાથે સંપર્કમાં અમારા ગ્રાઉન્ડ લેવલની ટીમ છે અને તેઓને જોઈતી તમામ મદદ માટે તંત્ર એમના સાથે છે અને સાંજે અથવા આવતીકાલ સુધીમાં બોડી અત્રે આવી જવાના તેઓ દ્વારા અમને જાણકારી પ્રાપ્ત થઈ છે.
0: ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં ગઈકાલે સુરતના એક યુવકના મોતની પણ પુષ્ટિ થઈ હતી. આણંદ જિલ્લામાં મહી નદી ઉપર ધુવારણ પાસે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે 1,700 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રજત ચૌધરીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ અંતર્ગત મહી નદીના પટમાં વચ્ચે 2 કિલોમીટરની લંબાઈનું બ્રિજનું માળખું બનાવાશે, જેમાં નદીના વહેણને નિયંત્રિત કરવા અને ચોમાસા દરમિયાન વહી જતા મીઠા પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય તે માટે અંદાજીત 70 જેટલા દરવાજા મુકાશે, જ્યારે બાકીના વિસ્તારમાં સંરક્ષણ બંધ બનાવાશે. આ બેરેજનું નિર્માણ થવાથી અંદાજે 183 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે. આ યોજના સાકાર થવાથી આણંદ જિલ્લાના 42, વડોદરા જિલ્લાના 30 અને ભરૂચ જિલ્લાના 8 સહિત અંદાજે 80 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકાશે. ડિજિટલ ધરપકડ મામલે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં દરોડા પાડ્યા. સીબીઆઈએ ઓપરેશન ચક્ર 6 હેઠળ વિવિધ 80 થી વધુ સ્થળોએ પડેલા દરોડા દરમિયાન 2 શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે.

0: ડિજિટલ ધરપકડ અને સાયબર છેતરપિંડીના 200થી વધુ કેસોમાં સંડોવાયેલા સંગઠિત માળખાને તોડી પાડવા સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે. પાટણ જિલ્લાના 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીના આરોપીને જેલમાં મોકલાયો છે. રિમાન્ડ દરમિયાન પોલીસે પાટણના TB3 રસ્તા પાસે આવેલી તેની નવી સાઇટ પર પંચનામું કર્યું હતું. હારીજના વતની અને હાલ પાટણમાં રહેતા હરસદ ઠક્કરને ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા અંતર્ગત ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો છે. રાજ્યના પોલીસ વડા GS મલિકે આજે આપેલી માહિતી અનુસાર 5 વર્ષમાં 3,700થી વધુ ગુના નોંધી કુલ 5,346 આરોપીઓને જેલમાં ધકેલાયા છે. માદક પદાર્થના માળખાને ખુલ્લા પાડનારા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવા વિશેષ નીતિ અમલી બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
1: આ ગુજરાતમાં પડકારો બહુ છે. દરિયાઈ કિનારા છે, પાકિસ્તાનથી અમુક બાજુથી ડ્રગ આવે છે, પણ આપણા ATS અને જે પોલીસ છે કોસ્ટગાર્ડ સાથે મળીને ઘણા બધા મોટા મોટા સીઝર્સ કર્યા છે. ડ્રગના દૂષણને દૂર પાડવા માટે, એના નિસ્તનાબૂદ કરવા માટે આપણા જે એજન્સી છે એની સાથે સાથે એક રિસેન્ટલી એક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પણ સરકારે ઊભો કર્યું છે.
0: આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 25 જૂન 1975 રોજ ભારતના બંધારણનો દુરુપયોગ કરાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે કટોકટી બંધારણની ભાવનાને કચડી નાખવાનો અને ભારતને સરમુખત્યાર શાહી તરફ ધકેલવાનો પ્રયાસ હતો. દરમિયાન જૂનાગઢ શહેર ભાજપે આજે નરસિંહ સરોવર ખાતે 3 દિવસીય પ્રદર્શન ખુલ્લું મૂક્યું, જેમાં 25 જૂનના અનુસંધાને ચિત્ર પ્રદર્શન અને કટોકટીના ઇતિહાસને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરાયો. દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેમિનાર હોલ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયાની અધ્યક્ષતામાં વિશેષ પ્રદર્શન યોજાયું. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. આગામી 3-4 દિવસોમાં ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં આગળ વધવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
2: अहमदाबाद जनरल क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है. अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. जो हल्का से मध्यम बरसात का संभावना है, इसमें जो डिस्ट्रिक्ट में जो सौराष्ट्र की देवभूमि द्वारका, जामनगर और पोरबंदर को छोड़ के बाकी एरिया में हल्का से मध्यम बरसात का पूर्वानुमान दिया गया है. अभी जो मानसून पास कर नॉर्दर्न लिमिट ऑफ मानसून का है, अभी अगले 3-4 दिनों में उत्तर अरब सागर, गुजरात, मध्य प्रदेश के और कुछ हिस्सों में आगे बढ़ने का संभावना है.
0: અમદાવાદમાં રમાઈ રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કોરિયા અને ચાઇનીઝ તાઇપેઈએ જીત નોંધાવી છે. કોરિયાએ ઓમાનને 3-2થી હરાવ્યું. આ જીત સાથે કોરિયાએ પુલ બીમાં 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું, જ્યારે બીજા મુકાબલામાં ચાઇનીઝ તાઇપેઈએ ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું. બીજી તરફ ભારતીય ટીમ આજે રાત્રે 9 વાગે ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમે અત્યાર સુધીની 4 મેચ જીતીને પુલ એમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના 9,171 સહિત કુલ 12,908 ઉદ્યોગકારોને 1,432.41 કરોડની સહાય અર્પણ કરી. વાયબ્રન્ટ ગુજરાતની આ 4થી પ્રાદેશિક પરિષદ સંદર્ભે ઉદ્યોગકારોના વિવિધ સંગઠનો અને પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ઉદ્યોગ નીતિથી દેશ વિદેશના ઉદ્યોગોનું ગુજરાત તરફ આકર્ષણ વધ્યું છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન સત્તામંડળ વિસ્તારમાં વરસાદી પાણીના કારણે ઉભી થતી ફરિયાદોના નિકાલ અર્થે 1 જૂન 2026થી વરસાદી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જેનો ટેલિફોન નંબર 0792754501 છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 3 દિવસીય શાળા પ્રવેશોત્સવમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાયો. આણંદના ધુવારણ પાસે મહીનદી પર 1,700 કરોડ રૂપિયાના ખર્ચે બેરેજ કમ બ્રિજ બનશે. ડિજિટલ ધરપકડ મામલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં સીબીઆઈના દરોડા. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 93.9 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, અગ્નિપથ ફિલ્મનું ગીત સોનુ નિગમના સ્વરમાં આપ સાંભળશો, જેના ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય અને સંગીતકાર અજય અતુલ.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે સંવિધાન હત્યા દિવસ. પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ભારતે આજે હરિયાણાના ગુરૂગ્રામમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યુકે સાથે મુક્ત વેપાર કરાર એ અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તે 25 જૂન 1975 રોજ ભારતના બંધારણનો ભંગ કરવામાં આવ્યો ત્યારે શું થયું તેની યાદ અપાવે છે. આ દિવસ કટોકટીના અતિરેકથી

0: હતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા લખાયેલી કવિતાની પંક્તિઓ વાંચી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે વાજપેયીની શાશ્વત કવિતાઓ ભારતના લોકશાહી ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંના એકને અવાજ આપે છે. પ્રધાનમંત્રીએ લોકોને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના ભાવનાત્મક શબ્દો સાંભળવાની અપીલ કરી. ભારતે આજે હરિયાણાના ગુરુગ્રામમાં વર્ષ 2026 માટે બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના ઉર્જામંત્રીઓ, નાયબ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. તેમાં મુખ્ય વૈશ્વિક ઉર્જા પડકારો અને ઉર્જા ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક 11મા બ્રિક્સ ઉર્જા મંત્રીઓના સંયુક્ત સંદેશા વ્યવહારને અપનાવવા સાથે સમાપ્ત થઈ હતી, જેમાં ઉર્જા સુરક્ષા, ટકાઉપણું, નવીનતા, સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ અને ક્ષમતા નિર્માણમાં સહયોગની પુષ્ટિ કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે વિકાસશીલ દેશોની ટકાઉ વિકાસ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશની ઉર્જા ઉત્પાદન ક્ષમતા આશરે 540 ગીગાવોટ છે. ભારત વિશ્વમાં વીજળીનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક દેશ તરીકે ઉભરી આવ્યો છે. ઉર્જામંત્રીએ નોંધ્યું કે ભારતની સૌર ઉર્જા ક્ષમતા વર્ષ 2014માં આશરે 3 ગીગાવોટથી વધીને 154 ગીગાવોટથી વધુ થઈ ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે સંસદ ભવનમાં રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. શપથ લેનારાઓમાં આંધ્રપ્રદેશના તેલુગુ દેશમ પાર્ટીના સના સતીશ બાબુ, વિજય ચિંતાકાયલા અને બશ્યમ રામકૃષ્ણ અને જનસેના પાર્ટીના લિંગામનેની રમેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના ભાજપના તાઈ ટાગક, ઓડિશાના ભાજપના દેવાશીષ સામંતરાય, તમિલનાડુના કોંગ્રેસના પ્રવીણ ચક્રવર્તી અને ગુજરાતના ભાજપના રાજેશ પરમાનંદ શુક્લાએ પણ શપથ લીધા. તેમજ ઝારખંડ મુક્તિ મોરચાના વેદનાથ રામ અને ઝારખંડના અપક્ષ સભ્ય પરિમલ નથવાણીએ પણ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે દુનિયામાં શસ્ત્રોનો વધતો ઉપયોગ, જોખમ લેવાનું પ્રમાણ અને સોશિયલ મીડિયા આધારિત રાજકારણમાં વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાના જેજુ ટાપુ પર આયોજિત શાંતિ અને સમૃદ્ધિ પરના પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે દેશો તેમની શક્તિ અને તાકાતનું પ્રદર્શન કરવા માટે વધુ વલણ ધરાવે છે અને પહેલા કરતા ઓછા સંકોચ સાથે તેમની ક્ષમતાઓનો ઉપયોગ કરી રહ્યા છે. વિદેશમંત્રીએ વધુમાં ઉમેર્યું કે વૈશ્વિક દક્ષિણને વધારે ક્ષમતા અને વધુ અવસર આપવા જોઈએ, જેથી વૈશ્વિક વિકાસના નવા અવસર પ્રાપ્ત થશે.
1: वैश्विक दक्षिण को अधिक क्षमता और अधिक अवसर दिए जाने चाहिए. इससे वैश्विक विकास के नए अवसर पैदा होंगे और साझा प्रयासों से पूरी दुनिया को लाभ मिलेगा. हम केवल कुछ देशों पर नियमों और मानकों को बनाए रखने के लिए निर्भर नहीं रह सकते. दुनिया को अपने भविष्य पर अधिक नियंत्रण रखना होगा.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં લશ્કરી ઇજનેર સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે લશ્કરી ઇજનેર સેવાના અધિકારીઓની કુશળતા, સમર્પણ અને સખત મહેનત દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અધિકારીઓના પ્રયાસો સેના, નૌકાદળ અને વાયુસેનાના કર્મચારીઓને તેમની ફરજો અસરકારક રીતે નિભાવવા સક્ષમ બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં એમેઝોનના 48 અબજ ડોલરના રેકોર્ડ રોકાણનું સ્વાગત કર્યું. શ્રી મોદીએ નવી દિલ્હીમાં એમેઝોનના સીઈઓ એન્ડી જેસી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ રોકાણ યુવાનો માટે નવી તકો ઉભી કરશે અને આ ભારતમાં રોકાણ કરવામાં વિશ્વભરમાં વધી રહેલી રૂચિને પ્રતિબિંબિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27-29 જૂન સુધી સેસેલ્સની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ મુખ્ય અતિથિ તરીકે સેસેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે. આ પ્રધાનમંત્રીની સેસેલ્સની બીજી મુલાકાત હશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતીય સશસ્ત્ર દળો અને બે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પણ ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સેસેલ્સની રાષ્ટ્રીય સભાને પણ સંબોધિત કરશે. વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 7.2 અને 7.5 હતી. આ એક સદી કરતા વધુ સમયમાં વેનેઝુએલામાં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપ છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસથી લગભગ 1700 કિલોમીટર દૂર બ્રાઝિલના એમેઝોન પ્રદેશ સુધીની ઇમારતો ખાલી

0: કરાવવામાં આવી છે. આ ભૂકંપ બાદ કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે કટોકટીની સ્થિતિ સાથે જ આગામી સૂચના સુધી વિદ્યાર્થીઓ માટે વર્ગો સ્થગિત કરવાની જાહેરાત કરી છે. કટોકટી ટીમો અનેક સ્થળોએ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. મૃતકો અને ઘાયલોની સંખ્યા વધવાની સંભાવના છે. વિનાશક ભૂકંપ બાદ વિશ્વભરના નેતાઓએ વેનેઝુએલાના લોકો સાથે એકતા વ્યક્ત કરી છે અને સહાયનું વચન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં વેનેઝુએલાની સરકાર અને લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે શક્ય તેટલી બધી જ સહાયની ખાતરી આપી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસ સરકારી એજન્સીઓને ઝડપી પ્રતિભાવ માટે તૈયાર રહેવા અને જરૂર મુજબ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલેએ જણાવ્યું હતું કે રાહત કાર્યમાં મદદ કરવા માટે 300 બચાવ કાર્યકરો અને પેરામેડિક્સ, 50 ટન સાધનો, દવાઓ અને આવશ્યક પુરવઠો તૈયાર છે. આજે સવારે ઉત્તર પૂર્વીય જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 4 લોકો ઘાયલ થયા. ભૂકંપનું કેન્દ્ર ઇવાટે પ્રિફેક્ચરના દરિયાકાંઠે આશરે 40 કિલોમીટરની ઊંડાઈએ હતું. ટોક્યો સહિત અનેક પ્રિફેક્ચરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી ન હતી. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી હતી. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર ભારત દ્વારા હસ્તાક્ષર કરાયેલા સૌથી વ્યાપક કરારોમાંનો એક છે. લંડનમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમના યુકે ઇન્ડિયા વીક કાર્યક્રમમાં બોલતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે આ કરારથી બંને દેશોને આર્થિક લાભ થવાની સંભાવના પ્રચંડ છે. શ્રી ગોયલ યુકેની 3 દિવસની મુલાકાતે છે, જે 15 જુલાઈથી અમલમાં આવનાર ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરારની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ કરાર બંને દેશો વચ્ચે આશરે 48 અબજ પાઉન્ડના વાર્ષિક વેપારને વધુ વેગ આપશે. કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે ભારત અને યુકે સંરક્ષણ અને મહત્વપૂર્ણ ખનીજો જેવા ક્ષેત્રોમાં પણ સહયોગનો વિસ્તાર કરી રહ્યા છે. શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો 2026 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા અરજીઓ 10 જુલાઈ સુધી કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો દર વર્ષે શાળા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય, નવીનતા અને સમર્પણ દર્શાવનારા શિક્ષકોને આપવામાં આવે છે. તેનો હેતુ શિક્ષકોના યોગદાનને ઓળખવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં માન્ચેસ્ટરના એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ગ્રુપ એ મુકાબલામાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મેચ ચાલી રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશે 12 ઓવરમાં 2 વિકેટે 75 રન કર્યા હતા. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે, જેણે 3માંથી 2 મેચ જીતી છે. બાંગ્લાદેશે પણ 2 મેચ જીતી છે, પરંતુ ઓછા નેટ રન રેટને કારણે તેઓ ચોથા સ્થાને છે. ફિફા વિશ્વકપમાં કુરાકાઓ આજે રાત્રે ગ્રુપ ઈ મેચમાં આઈવરી કોસ્ટ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 1:30 શરૂ થશે. ગ્રુપ ઈની બીજી મેચમાં ઇક્વાડોર અમેરિકાના પૂર્વ રુથરફોર્ડમાં જર્મની સામે ટકરાશે. અગાઉ જાપાન આવતીકાલે સવારે ગ્રુપ એફ મેચમાં સ્વીડન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 4:30 શરૂ થશે. અન્ય મેચમાં ટ્યુનિશિયા યુએસએના કેન્સા સિટીમાં નેધરલેન્ડ સામે ટકરાશે. આજે સંવિધાન હત્યા દિવસ. પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ભારતે આજે હરિયાણાના ગુરુગ્રામમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જામંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યુકે સાથે મુક્ત વેપાર કરાર એ અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર. અને આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: કેજેઆઈટી સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા,

0: વડોદરા.
1: એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો જેના પ્રાયોજક છે
0: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
0: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.